0: તમારી સાથે
1: ઉર્જા આવી હોવી જોઈએ, મજા આવી જાય એવી હોવી જોઈએ, અને મજાની સાથે આવો અમારી સાથે પ્રોગ્રામમાં, તમે પણ મજાથી જોડાઓ. અને આજે છે શનિવારનો દિવસ, શનિવારના દિવસે ઘણા લોકો ભાઈ મોડેથી ઉઠે છે, આરામથી નાસ્તો કરે છે. પણ તમને સાચે કહું ને, આપણા જે વિદ્યાર્થી વર્ગ, છોકરાઓ છે, બાળકો છે, એ લોકો માટે હેટ્સ ઓફ કહીશું. કારણ કે શનિ રવિવારના દિવસે પણ એ લોકોને કેટલા બધા ટ્યુશન્સ હોય છે, કેટલી બધી મહેનત કરવાની હોય છે, ને આપણે તો ફક્ત બસ એના ઉપર રાડારાડી કરવાની કે તમે તો કંઈ કરી નથી રહ્યા. ગાઈઝ, ટેક અ ચિલ પિલ. છોકરાઓની સાથે પણ આપણે કહીએ ને કે સમય વિતાવો, અને એ લોકોની પણ સમસ્યાને આપણે સમજીને વિચારીને આગળ વધતા રહીએ. ચાલો આજના આપણા કાર્યક્રમમાં ઢોલ વગાડી દઈએ આપણા આગલા ગીતની સાથે. આ ગીત જે છે સાસણ ફિલ્મમાંથી લેવામાં આવેલું મસ્ત મજાનું ગીત, ચેતન થનાણી અને અંજલિ બારોટના સ્વરમાં.

0: वो अमारी साथे
1: પોંજરામાં પોપટ બોલે ચણિયા ટોલીનું આ ગીત અને આ ફિલ્મમાં નજર આવેલી છે જાનકી બોડીવાલા અને ભાઈ આવો મારી સાથે આવા મજાના મજાના ગીતો તમારા માટે હંમેશા અમે વગાડતા રહીએ છીએ અને બસ તમે પણ ખુશ થઈને અમારો સાથ આપી રહ્યા છો તે જાણીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે 10:33 એટલે કે 10:33 આવો મારી સાથે ભાઈ મોરિશિયસમાં તમે કહીએ ને કે તમે હંમેશા કનેક્ટેડ રહી શકો છો મોરિશિયસના એમબીસી રેડિયોની સાથે www.mbcradio.tvના માધ્યમથી અને અત્યારે રાજન રઘુપત અમારી સાથે જોડાયા છે થેન્ક યુ સો મચ બસ પ્રેમથી અમને આમ સાથે દેતા રહો અને આપ સૌ કોઈ એન્જોય કરી રહ્યા છો સરિતાજી પણ અમારી સાથે અહીંયા કનેક્ટ થઈ ગયા છે થેન્ક યુ અગેન અમારી સાથે ટ્યુન ઇન રહો હંમેશા પ્રેમથી સાથે દેતા રહો અને અહીંયા પર અમારી સાથે પ્રીતિજી પણ સાથ આપી રહ્યા છે અને પછી જુલીથી અમને મેસેજ કરી રહ્યા છે કે ગુજરાતી ગીતો બહુ સમજમાં નહીં આવતા એમને બટ સ્ટીલ શી લવ્સ ગુજરાતી પ્રોગ્રામ શી એન્જોયઝ ધ ગુજરાતી મિક્સ ઓફ મ્યુઝિક અને આ સાથે જ તેમને ગરબાના ગીતો બહુ જ ગમે છે સો ધીસ સોંગ ગોઝ આઉટ ફોર યુ ગાઈઝ અને આ છે ઋત્વી પંડ્યાના વોઇસમાં મુકાયેલું બ્યુટિફુલ બ્યુટિફુલ ટ્રેક ઘાઘરો અને આ ગીત તમને ખૂબ જ ગમશે એવી જ આશાની સાથે

0: બધા ગીતો તમારા માટે અમે સિલેક્ટ કરીને લાવ્યા છે અને ડેફિનેટલી આજે છે શનિવારનો દિવસ. સો શનિવારનો દિવસ ઇટ્સ લાઈક સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરવાનો, ફેમિલીની સાથે એક સરસ મજાનો ટાઈમ. અને જે લોકો વર્કિંગ ક્લાસ છે, એટલે કે જેટલી મહિલાઓ બહારે કામ કરે છે, તે લોકોના માટે તો સૌથી મોટો ચેલેન્જિંગ દિવસ, કારણ કે શનિવારનો દિવસ એટલે ઘર કામ કરવાનું, ઘરની બધી સફાઈ કરવાની, એન્ડ અલોંગ વિથ ઇટ સારું ભોજન બનાવવાનું, ફેમિલીની સાથે એમને વધારે ટાઈમ આપવાનો.
1: મારી સાથે
0: એન્ડ ધીસ ઇઝ લાઈફ આઈ બિલીવ. આજના આપણા પ્રોગ્રામની સાથે ચાલો, અહીંયા વાકવાથી અમારી સાથે ફૂલવંતીજી પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. એમના વર છે દેવાનંદ અને એમના બે બાળકો ઉષણ અને ભાવના હંમેશા અમારા પ્રોગ્રામની સાથે જોડાય છે. થેન્ક યુ સો મચ ફૂલવંતીજી. એન્ડ બસ આ આગલું ગીત તમારા માટે સ્પેશિયલી, અ બ્યુટિફુલ બ્યુટિફુલ ગરબા સોંગ કિંજલ દવે એન્ડ પાર્થિવ ગોહિલના સ્વરમાં મુકાયેલું તમારા માટે સ્પેશિયલી.

हे माँ, थैंक यू सो वेरी मच. छेल्ला एक वर्षथी गरबा नथी रमी, પણ આ વખતે તો એકદમ ઝૂમીને ગરબા રમીશ. પણ આ ગરબા ક્યારે શરૂ થશે? લ્યો, તમે અહીંયા છો, અમે તમને ક્યારના આખા ગામમાં ગોતીએ છીએ. ચલો ચલો, હવે ઢોલ વગાડવાનું ચાલુ કરો. રાહ કોની જોવો છો? ગુજરાતી સમજમાં નહીં આવતી ક્યાં?

તો ગાઈસ આ સાથે જ આજના આપણા પ્રોગ્રામને અહીંયા સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. ડોન્ટ વરી, આજનું આ છેલ્લું ગીત પણ એકદમ જ મસ્ત મજાનું ટિપટોપ ગીત દર્શન રાવલના વોઇસમાં, વન ઓફ માય ફેવરિટ સોંગ નયનને બંધ રાખીને, અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. ફરી મળીશું કાલે સવારે 10 વાગે, પણ એ પહેલા ડેફિનેટ

આજે બપોરના પણ આપણી મુલાકાત થવાની છે ગીત બહાર પ્રોગ્રામમાં રેડિયો મોરિશિયસના લહેરો પર પૂણા 2-2:15 વાગ્યા સુધી. સો હેવ અ બ્યુટિફુલ ટાઈમ, એન્જોય આ બ્યુટિફુલ ગુજરાતી ગીતો એન્ડ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.